0: શાસન માને જોઈ, જો અનીતિ કછુ ભાખો ભાઈ, તો મુહી બર જહુ ભય બિસરાઈ। જિસકા અર્થ હૈ કે વહી મેરા સચ્ચા સેવક હૈ ઓર વહી મુઝે સબસે અધિક પ્રિય હૈ જો મેરી આજ્ઞા કા પાલન કરતા હૈ। હે ભાઈ, યદિ મેં કભી કોઈ અનુચિત યા અનીતિ બાત કહ દું તો તુમ સારા ભય ભુલા કર મુઝે ટોક દેના। અપને શુદ્ધ વિચાર કો નિર્ભીક ભાવ સે રખના હી ભારતીય ચિંતન ધારા કા સ્વતંત્રતા ચિંતન યા સ્વાતંત્ર્ય બોધ હૈ। ક્યોંકિ ભારતીય મનીષા એકમ સદ વિપ્રા બહુધા વદંતિ કી વિશ્વાસી હૈ। આજ જબ દુનિયા મેં અપને વિચાર કો હી એકમાત્ર સત્ય માનકર દૂસરો પર થોપને કી હિંસક પ્રવૃત્તિ બઢ રહી હૈ, તબ ભારતીય જ્ઞાન પરંપરા કા યહ મૂલ્ય હમે સહ અસ્તિત્વ સહિષ્ણુતા ઓર લોકતાંત્રિક વિમર્શ કી વાસ્તવિક રાહ દિખાતા હૈ। આધુનિક પરિપ્રેક્ષ્ય મેં દેખેં તો ઇસ સ્વાતંત્ર્ય બોધ કી પ્રાસંગિકતા ઓર ભી બઢ જાતી હૈ, ક્યોંકિ આજ કા વ્યક્તિ રાજનીતિક રૂપ સે સ્વતંત્ર હૈ, ઉસે મતદાન કા અધિકાર હૈ। બાજારવાદી સંસ્કૃતિ ને ઉસે અપની પસંદ કી વસ્તુએ ખરીદને કી અસીમિત આઝાદી ભી દી હૈ। વહ સમાજ પ્રકૃતિ ઓર પરિવાર કે પ્રતિ અપને કર્તવ્યો કો ભૂલતા જા રહા હૈ, જિસકે પરિણામ સ્વરૂપ આજ પર્યાવરણ સંકટ, જલવાયુ પરિવર્તન ઓર સામાજિક બિખરાવ જૈસી પરિસ્થિતિયાં બની હુઈ હૈ। એસા ઇસલિયે ક્યોંકિ યહાં સ્વાર્થ સિદ્ધિ પ્રમુખ હૈ, સ્વ કા બોધ યા સ્વાતંત્ર્ય બોધ કા વિચાર યહાં દૂર દૂર તક નહીં હૈ। ભારતીય જ્ઞાન પરંપરા ઇસ એકાંગી સ્વતંત્રતા કે સ્થાન પર એક પૂરક ઓર સમગ્ર સ્વતંત્રતા મોડલ પ્રસ્તુત કરતી હૈ। યહાં વ્યક્તિ કી સ્વતંત્રતા સમાજ ઓર પ્રકૃતિ કી સ્વતંત્રતા કે સાથ જુડી હુઈ હૈ। આધુનિક પર્યાવરણ ચેતના ઓર સતત વિકાસ કા મૂળ મંત્ર ભી યહી કહેતા હૈ કી હમારી ઉપભોગ કી સ્વતંત્રતા તબ તક હી ન્યાયસંગત હૈ જબ તક વહ દૂસરો કે અસ્તિત્વ ઓર પ્રકૃતિ કે સંતુલન કો ખતરે મેં ન ડાલે। ઇસ પ્રકાર હમ પાતે હૈ કે ભારતીય જ્ઞાન પરંપરા મેં નિહિત સ્વતંત્રતા કા મૂલ્ય અત્યંત વ્યાપક, ગહન ઓર શાશ્વત હૈ। યહ કાલ ઓર ભૂગોળ કી સીમાઓ સે પરે જાકર સંપૂર્ણ માનવતા કે કલ્યાણ કી બાત કરતા હૈ। વિશ્વ કો યહ સમજને કી આવશ્યકતા હૈ કે આજ કે આધુનિક લોકતાંત્રિક સમાજો કો યદિ અધિક માનવીય, સંવેદનશીલ, ન્યાયપૂર્ણ ઓર ટિકાઉ બનાના હૈ તો ઉન્હેં સ્વતંત્રતા કી કેવલ બાહરી વ કાનૂની અવધારણાઓ તક હી સીમિત રહેને કે બજાય ભારતીય ચિંતન ધારા કે ચેતના ઓર કર્તવ્ય આધારિત સ્વતંત્રતા મૂલ્ય કો આત્મસાત કરના હોગા।
1: ભારતીય જ્ઞાન પરંપરા મેં નિહિત સ્વતંત્રતા કે મૂલ્ય, ઇસી વિષય પર આજ કે સંપાદકીય મેં અભી આપને સુના દિલ્હી વિશ્વવિદ્યાલય કી પ્રાધ્યાપક ડોક્ટર વિભા નાઇક કો। ભારતીય જ્ઞાન પરંપરા કી યહી વિશેષતા હૈ કે વો હમે કેવલ ઉત્તર નહીં દેતી, વો પ્રશ્ન કરને કા સાહસ ભી દેતી હૈ ઓર શાયદ યહી કિસી ભી જીવંત સંસ્કૃતિ કી સબસે બડી તાકત હૈ। સાહસ અજ્ઞાનતા કે વિરુદ્ધ પ્રશ્ન કરને કા હો યા કિસી અન્યાય કે વિરુદ્ધ। હમારે દેશ મેં એસી પ્રબુદ્ધ ઓર સાહસી આવાજો કી કમી કભી નહીં રહી।
2: બોલિયે સબ મિલ મહાશય મંત્ર વંદે માતરમ, બોલિયે સબ મિલ મહાશય મંત્ર વંદે માતરમ, તીનો ભુવન મે ગુંજ જાય શબ્દ વંદે માતરમ।
1: આજ જબ હમ ભારત કી આઝાદી કી કહાની યાદ કરતે હૈ તો હમારે સામને કુછ બડે નામ, કુછ બડે આંદોલન ઓર કુછ ઐતિહાસિક ઘટનાએં ઉભરતી હૈ। લેકિન આઝાદી કી યે કહાની સિર્ફ ઉન્હી નામો કી નહીં થી, યે ઉન અનગિનત સ્ત્રી પુરુષો કી ભી કહાની થી જિન્હોને બિના કિસી સ્વાર્થ કે દેશ કે લિયે અપના જીવન સમર્પિત કર દિયા। એસી હી એક આવાજ કો સમર્પિત હૈ હમારી અગલી પ્રસ્તુતિ, હિમાલય કી બેટી, આઝાદી કી આવાજ।
3: ચૌદ જનવરી 1902, दक्षिण सिक्किम के संगमू गांव में एक बच्ची ने जन्म लिया। लेपचा समुदाय के एक परिवार में जन्मी हेलेन उनके माता पिता की 7 संतानों में तीसरी थी। बाद में उनका परिवार करसियांग आ गया, वो पहाड़ी इलाका